કાર્યક્રમ સુનણીયા સગળે પરિવારને ભાઈ રાજનકા ઘણા ઘણા રામ રામ, મોકળા મોકળા રામ રામ સા. ભાઈ લોકો જ્યાં કે થે સગળા જાણો હું કાપા ખેતી ખડ મિણક હા, ઓર એ ખેતી ખડ મિણક હંમેશા એ પ્રયાસમાં લાગ્યો રહ્યો કે બિંગી જી કી ખેતી હૈ બિના બહુ ક્યાં જ્યાદા સફલ બનાવે, ખેતી મેં આ નાળો જી કો ખર્ચો હૈ બિના બહુ ક્યાં કમ કરે, ઓર ખેતી કી લાગત ને કમ કરગા વો આપગો ઉત્પાદન ક્યાં જ્યાદા લે લેવે. મૂળ તોર પર દેખા તો ઓ સારું કામ હુએ હૈ કે ખેતી મેં હોણ વાળી જી કી બચત હૈ, પાપા ક્યાં જ્યાદા કર લેવા ઓર મુનાફો આપા ક્યાં જ્યાદા કમા સકા. તો એંગ ખાતર કે હૈ હર કિસાન ભાઈ સમય સમય પર નયા નયા પ્રયોગ કરતા રહે, કઈ બારી બા પ્રયોગ હું આપણને ફાયદો મિલે તો કદી કદી નુકસાન ભી આપણને ઉઠાણું પડે. પર બડા બુજુર્ગ હંમેશા કહે ગયા ભાઈ લોકો કે જીકો આદમી બદલાવને સ્વીકાર કરે ઓર પરિવર્તન કે સાગે આગે બઢે તો બહુ જીવનમાં ખૂબ સફળતા કા શિખર છૂ લેવે હૈ. તો એ કડીમાં આગે ચાલા ઓર વાત કરા આપા ખેતી પાતી કી. ખેતી પાતી મેં દેખા ભાઈ લોકો આપા કોઈ ભી પ્રકાર કી ખેતી કરા ઓર આપણી ફસલ જદ બડ્ડી હોવે તો જ્યાં જ્યાં અચ્છી બડવાર ફસલ પકડે તો ભી મેં કહે હારી બીમારી લાગે, કદે કદે કીડા કાંટા ભી લાગે. તો કીડા કાંટા ખાતર આપા કદે કદે જાબ તો હૈ જીકો વો રસાયણિક જીકા ઉર્વરક હૈ બાને ગેરગે કરા, ઓર કદે કદે આપા જીકા મિત્ર કીટ હૈ બાંગો આપા સંરક્ષણ કરગે ભી આપણી ફસલ કો બચાવ કર સકા હા. ક્યુંકિ આપણે ખેતમાં જીકા ભી કીટ હૈ વે સારા હાનિકારક કીટ કોની હોય, કુછ કીટ એસા ભી હોય જીકી આપની